0: વેલે ધાનોરો હોય મુક્તિ અપમાતી
1: તીરે મુક્તિ અપમાતી કી કભી એવો યેન કોઈ ધીનો ઈ ગરમ ભાલે આકે મરંગ દેવી ભાનવાતી કાકો ટીજો આખેરત નવાવો નંગોલો કાંગો સારો ગાવે પાતીનો દોસેનો દીગડોંગોનો દીકુંચેનોનો વોંગ યેન તીતી માંસાને માતી ઓરા બાગાલ ઉરું આરપો ધીતામાની પુસકો લાંડેપ યેન ધુરુંગ તલા સ્તુલી સેંગ ઉરી ઘોરા માતી વવેશ્યો તામાનો વધી સકો ngarep સકો ઉંબુરી મોત્યાર માતી દે